પવન અને વાર જો નર હોય તીન પવન મેં આપણી બાત ખો આપણી ખો હૈ છોડાન જો કરે પખંડ ના સુ અગ્ન ના હો રણ જગ મેં વર્તે દૂધા તારી ગોપતી કાવે વટક સારી અને મના જો ઇસ કાલ તઈ અનન મિલે કપાલ કો કવીર વૈસે જાન્યા તન નાતા કુન મન માન્યા राग गोड वाणी नाम देव जी की कर पहला एक ओंकार सतगुरु प्रसाद असमय जगने तुला भगदाने प्रभु सुनने तो न पूजे हर कीर्तन मा अपने नाम भजरे मन वासी हो गया पंडित प्रताप नार सुवास वास्ता मुख भेद चतुर वर्ता सकल धर्म चिता गुरु अंदर ताकट कर्म सह रहता शिव साहब सुभादंग मां छोड़ छोड़ सकल भेदंग सिम सिमर गोविंद भज नाम नाम तस भव सिंध गौड़ वाद पर मन जस मृगाए